0: આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, ઝીણી હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલકી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત. જાગૃતિ બુન, આપે કારે સોચ્યું હે અગર આ બુંદે રૂકી જાયંગા તો હું થાય?
1: નાના અંજલિ બુન, હું થા ગા?
0: અરે જાગૃતિ બુન, આપણી જે નદીએ હે એ હુકી જાયંગા, ખેતર બંજર થઈ જાયંગા ને આપણું જીવન જે હે એ ભી રૂકી જાગા.
1: ઓ અંજલિ બુન, એટલે જ મન કહે હે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે.
0: હોવે જાગૃતિ બુન, હર બુંદ મે આપણું જીવન હે ને આજ ધરતી માતાનું સંબલ હે.
1: હોવે અંજલિ બુન, આપણે ભાઈ બહેન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લો ન રાખો, બારિશને પાણીનો સંગ્રહ કરવો, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા.
0: હોવે હોવે જાગૃતિ બુન, આપણે ભાઈ બહેનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે આ આપણી પહેચાન હે, હર બૂંદનું મોલ આપણે જાણો.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM.

0: એવો કહેવાય જૈવીરે એક બૈરું મજબૂત બને હે તૈવીરે પૂરો પરિવાર મજબૂત બને હે.
1: પણ મજબૂતી ખાલી શબ્દ કહેવા થકી નથી આવતી, આવે હે અધિકાર થકી, સુરક્ષા થકી અને આપણે અસ્તિત્વની પહેચાન થકી.
0: જમીન પૈસા માટે બૈરાનું નામ એને હપનાનું પહેલું પગથિયું હે.
1: એને મળે હે આત્મવિશ્વાસ, રૂપિયાની સુરક્ષા અને આપણા ફેસલા ખુદ લેવાની તાકાત.
0: તો આવો બનો આજે મળીને આવાજ ઉઠાવો, એટલે હંગરી સૂર્યે, હંગરી બુને, હંગરી માય આપણા હકની જમીન માટે ગર્વ થકી ઊભી થઈ શકે.
1: બોનને અધિકાર, કેમ કે અધિકાર જ અસલી તાકાત હે.
2: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: થારી મે પાસો લાવો જૂનું હવાદ, સેહત બનેગા એકદમ શાનદાર. બાજરા, જવાર, રાગી ને મક્કા, તાકાત ભી ભરપૂર ને પોષણ ભી પક્કું. બારતીનું ખાવાનું છોડો, દેશી અનાજ થકી નાતું જોડો.
1: મોટું અનાજ અપનાવંગા, શરીર ને સ્વસ્થ રાખંગા.
2: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: કાર્યક્રમ ઘુમર હમર વાવારી અમાર હિત્તે બોન અને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલીનું
2: રામ રામ.
0: હોવી બોનો આપ સબ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કરે હા અમારે આજને કાર્યક્રમ ઘુમર મેં.
1: હવે ભાઈન બોનો લઈને હાજર થઈ ગયા હા કાર્યક્રમ ઘુમર ને લઈને એક નવા વિષય ને હાથે. મનીષા બોન, આજે આપણા કાર્યક્રમ મેં બોનો થકી વાતચીત નો વિષય હૈ પોષણ વાળી હર ઘરની જરૂરત ને લઈને. આપણે દેખો કે આજે મોંઘાઈ જે હૈ એ ઘણી વધી રહી હૈ. આપણા ઘર બજાર મેં સબ્જી લેવા જો તો એ ભી ઘણી મોંઘી થઈ ગઈ હૈ ને એની જે ગુણવત્તા હૈ એ ભી કમ થઈ ગઈ હૈ. બીજી આડી આપણી જે બોને હૈ ને જે સૂર હૈ એના મેં ખૂન ની કમી, પોષણ ની કમી, કમજોર રોગ પ્રતિરોધક ક્ષમતા જેવી સમસ્યા ભી વધી રહી હૈ. એવા ટાઈમ મેં અગર આપણી જે બોને હૈ એ ઘર મેં નાની સી પોષણ વાળી લગાડી દેગા તો અણી સમસ્યા તકી આસાની તકી આપણે ટકાઉ સમાધાન આપણને મળી શકે. તાજે કાર્યક્રમ મેં જાણંગા આણા વિષય માં ઘણા કની વાત હૈ કે આપણી બોને પોષણ વાળી હરતે લગાડી શકી ને આ આપણી બોનન સ્વાસ્થ્ય ભલે કેમ જરૂરી હૈ.
0: હવે અંજલિ બોન, વાતે તો ઘણા કની થઈ ગયા આણા વિષય માં આપણે બોને ખતી અબર હમણા આગી ને મોરે કરે આપણી વાતી.
1: હવે

0: અંજલિબન ગીત્યાશુ પૂરું અણા ગીત બાત એક વખત ફેરી આપણે બોનોનું સ્વાગત કરહ આપણે આજને કાર્યક્રમ ઘુમર મે જેમ કે ગીત કે પહેલે વિશે વતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા કે પોષણવાડી હેવે આપણે ઘરની જરૂરત હેતે હેમ આજ બને કેવું ચાંગા કે પોષણવાડી હું હે તે આપણે દેખા હં કે પોષણવાડી વે આપણે ઘરનો નાનો ખાનો બગીચો રહે જ્યાં આપણે પરિવારની જરૂરત અનુસાર આપણ સબ્જી ને મોસમી ફળ એને સાથે ઔષધીય પૌધા ને મસાલા ઉગાડો હં એ આપણે દેખા હં કે આપણે ઘરને આગે બી કરી શકે હં ઘરના પસાડી બી કરી શકે હં આપણે ખેતરને કિનારે બી કરી શકે હં બોને કેવું ચાંગા કે અણા બલદે આપણે વધારે જગ્યા ને પૂરી ખેતની જરૂરત નથી રહેતી હેમ આ આપણે નાની સી જગ્યા મે બી કરી શકે હં તે અંજલિ બોને આપણે કેવું ચાંગા કે અણામાં આપણે થોડી સી મહેનત લાગે હે ને થોડી સી મહેનત કરતી આપણે પરિવારને પૌષ્ટિક ભોજન આપણ તૈયાર કરી શકે હં
1: હવે મનીષા બોન આપે સહી કીધું આપણે દેખ હં કે આપણી જે બોને હે એ હેતા પરિવાર બદલે ભોજન તૈયાર કરે હે પણ ઘણી વખત એ ખુદ પૌષ્ટિક ખાવાના તકી વંચિત રહેશે હે ખૂનની કમી કમજોરી કેલ્શિયમની કમી થકાન જેવી સમસ્યા ગ્રામીણ ને શહેરી બે બોનો મે દેખવામાં આવી રહી હે
0: હવે
1: અગર આપણી બોને ઘર મે પાલક મહેતી સજન ટમાટર ધણિયા મરસ લોકી ભીંડી બેગન આવી હરી સબ્જી આસાની તકી એણાને ઉપલબ્ધ થઈ જાગા તો આપણી જે બોને હે એ એણાને હાથે હાથે પૂરા પરિવારને ભી વધારે પૌષ્ટિક ભોજન ખવડાવી શકે જેમ તકી એણાનું સ્વાસ્થ્ય સરળ રહેગા ને દવાઈ માટે જે ખર્ચ થાય હે એ ભી કમ થાગા
0: એને સાથે આપણે બોનોને કેવું ચાંગા કે આપણે સોરને સ્વસ્થ રાખવું હે તે વેણ ખતે આપણે સોરને બચપન ખતે જ પૌષ્ટિક ભોજન આલવું હે આજે ઘણા કને સોર હી વી જંક ફૂડ ને આ પેકેટ વાળો ચિપ્સન હિપ્સ આવે હે અણે આગાડી વધી રહી હે તે આપણે બોનોને કેવું ચાંગા કે અગર આપણે ઘર મે પોષણવાડી વેંગા તાજી સબ્જી વેંગા ફળ વેંગા તે વી આપણે સોરને આલંગા તે વણા ખતે આપણે સોરને ઘણા કને લાભ મળેંગા
1: હવે મનીષા બોન આપણે દીક હ કે અગર આપણે પોષણ વાટિકા મે પોધો લગાડા ને એની દેખભાલ કરો પ્રકૃતિ તકી જોડાવને મહેસૂસ કરો તો અસલ તરીકા તકી આપણા સોરોનો વિકાસ થઈ શકે નાઇન મોનો હર મહિને આપણે જે સબ્જી માટે ખર્ચ થા હે એ ભી કમ થાગા કેમ કે આપણે દેખો હો કે પરિવાર મે આપણા રોજ જે હો રૂપિયાની તો સબ્જી આવે છે અગર આપણે ખુદ ને ઘર મે સા સબ્જી ઉગાડ દંગા તો આ ખર્ચ ભી કમ થાગા એની સાથે આપણું જે ઉત્પાદન હે અગર આપણને વધારે મળે આન મે તો આપણે પડોશી મે ને આપણે જે સ્થાનીય બજાર હે એ જઈને વેચીને આય ભી પ્રાપ્ત કરી શકો એટલે આપણે કહી શકો કે પોષણ વાટિકા કેવળ સ્વાસ્થ્ય બલ્લેસ નહીં બલ્કિ આર્થિક મજબૂતી બલ્લે ભી ઘણી મહત્વપૂર્ણ હે અને આપણે દી કહો કે આ જે પોષણવાડી આપણે આપણા ઘર માં લગાડંગા એ આપણે બલ્લે ઘણી અસર રહેગા કેમ કે આપણે આનમે જૈવિક ખાદ્ય પદાર્થો નો પ્રયોગ કરંગા બજાર મે જેવી વખત આપણે સબ્જી ને મોસમી ફળ ને આમની તેમનાની ચીજ લેવા છે તો એનમે આપણને ખબર નહીં રહે કે આ કઈ ચીજ થકી ઉગ્યો તક હે ઘણી વખત બીજે જે મન કહે રાસાયણિક ચીજો નો પ્રયોગ કરીને બી ચીજ ઉગાડે હે આ જે પોષણ વાટિકા આપણી બોને આપણે ઘર મે લગાડેંગા આ પૌષ્ટિક ભી હોગા ને આમ તકી એણાનું ને એણાના સૂરનું ને અગર વધારે એણાની ચીજ મળી રહી હે તો આય પાય વાળા મનકને ભી લાભ મળી શકેગા તો જેમ કે મનીષા બોન આજે આપણે પોષણ વાળીને લઈને આપણી બોને તકી ઘણી અસલ વાતે કરી રહ તો આ વાતે આપણે અગાડી ભી આમસ કરતા રંગા પર મારું મન થઈ રહ્યું હે કે કેમ ને આપણી બોનોને આપણે એક ઓર ગીત સાંભળાવી દો
0: હવે અંજલિ બોન તો બોનો સાંભળા આ ગીત

0: મનીષા બોન ગીત તો આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપણે પાસે ફરો કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે ગીત ગઈ પહેલા આપણે જાણ્યું કે પોષણવાળી હું કહેવાય હે, ને અંત કી આપણે બોનોનું સ્વાસ્થ્ય હરતે અસલ થઈ શકે, સોરોનું ભવિષ્ય હરતે બહેતર બનેગા, ને એની સાથે આ આપણે બચત બલ્લે હરતે પ્રભાવી થઈ શકે. આયા આપણે દે કહો કે પોષણવાળી જે હે એ ઘરને આય પાય હરિયાલીને બતાવે હે. રસોઈ તકી ને કરવા વાળા જેવી જે કચરો રહે હે એન તકી આપણે ખાદ બનાવી શકો, ને એને સાથે આપણે દે કહો કે આ જે ખાદ આપણે બનાવંગા એન તકી આપણે પર્યાવરણ અનુકૂળ ખેતીને વધાવો આલી શકો, ને આંત કી આપણી જે ખેતી હે એ ભી સુરક્ષિત રહેગા, મિટ્ટી સ્વસ્થ રહેગા, ને આવા વાળી જે પીઢી હે એને પ્રકૃતિ જે હે એ સંરક્ષિત મળી પાગા.
1: હવે અંજલિ બોન એની સાથે આપણે કહી શકો કે એન ખતે આપણી બોની હે વિભી આત્મનિર્ભર બની શકે હે. આજે આપણે દેખો કે દેશનો ઘણા કન એવા ગામ હી જ્યાં આપણે દેખો કે આપણી બોની હે વી સ્વયં સહાયતા સમૂહ માધ્યમ કથી પોષણ વાટિકાની તૈયારી કરી રહી હે. વે પૌધો ઉગાડી રહી હિ, બીજ તૈયાર કરી રહી હિ, ને અતિરિક્ત સબ્જીને વેચીને આપણે આય કમાઈ રહી હે, ને આપણે પરિવારનું પૂરું બી કરી રહી હે. એણ ખતે આપણે દેખો કે વી આત્મવિશ્વાસી બની રહી હે, આત્મનિર્ભર બની રહી હે, ને સમાજમાં બી આપણી ભૂમિકા ઘણા અચ્છા તરીકા ખતે આલી રહી હે.
0: હવે મનીષા બોન આપણે દેખો કે પોષણ વાળી શરૂ કરવા બદલે આપણી બોનની ઘરમાં એક એવી જગ્યા હોદવી હોકા સે તાપ આવતો હોકા, એ અસલ મિટ્ટી હોવી જોઈએ, ને એમાં જૈવિક ખાદનો આપણાને પ્રયોગ કરવો હે. મોસમને અનુસાર બીજ લગાડવા હે, નિયમિત સિંચાઈ કરવી હે, યા આપણે એવું બી કરી શકો કે ઘરનું જે આપણે થામડામાં ક્ષેત્ર ધોવો એ પાણી જે હે એની નિકાસી એને આડી કર દો, આપણને સિંચાઈ બદલે બી વધારે પાણીને જુએગા, ને સિંચાઈ આપોઆપ જ થઈ શકા. એની સાથે રસોઈના જે જૈવિક કચરા હે એનું ખાદ બનાવવું હે, કીટનાશકની ઠેકણે આપણને પ્રાકૃતિક જે ઉપાય હે એને અપનાવવું હોગા. સોર અને પરિવારના બીજા સદસ્યને બી આના કામ માં આપણે સામેલ કરી શકો. એનું કેવું ચંગા કે પોષણ વાટિકા જે વખત આપણે લગાડો તેમાં કોઈ મોટો ખર્ચાની માંગ નથી, બલકી આ આપણે વગર ખર્ચે ભી મોટું લાભ આલી શકે. આપણે દેખો મનીષા બોન અગર આ આપણે ઘરમાં આપણે કરો હો તો આંત કે આપણે ઘરમાં પૌષ્ટિક ભોજન આપણને મળેગા, ખર્ચો કમ થાગા, એની સાથે પર્યાવરણ સંરક્ષણ માં આપણે યોગદાન આલી શકંગા, ને આપણી બોને જે એને આત્મનિર્ભર બનવાનું અવસર ભી મળી પાગા.
1: હવે અંજલિ બોન એને સાથે કાર્યક્રમને માધ્યમ કથી આપણે બોનને કેવો જાંગા કે એક છોટું સુ પૌધું ખાલી આપણે સબ્જી જ નથી આલતું હે, બલકે આપણે સ્વાસ્થ્યની આત્મનિર્ભરની ઉમેદ ભી આલે હે. અગર બોને હર ઘરમાં એક નાની ખાણી પોષણ વાટિકા રહેગા તે આપણે ઘરનો મન કહે એવી કુપોષણનો શિકાર નહીં થાયંગા, કઈ બીમારી નહીં થાયંગા, સ્વચ્છતાની ઓર બળીંગા, ને આપણે પરિવારમાં ભોજન હે વો સબ મનકને પૌષ્ટિક મળેગા. ને એને સાથે અંજલિ બોન આપણે કહી શકું કે અગર આપણે ઘરમાં પોષણ વાટિકા રહેગા તે આપણે બોનોનું સ્વાસ્થ્ય રહે વો બી બહેતર રહેગા.
0: હવે મનીષા બોન આપણે ઘરમાં કોઈ નાની સી જગો હોગા તો ભી આપણે બદલે ઘણી જરૂરી હે, જેનથી કે આપણે મિટ્ટી થકી જોડંગા, પૌધો લગાડંગા, પરિવારને બી તાજુ સુરક્ષિત ને પૌષ્ટિક ભોજન ને આડી એક કદમ વધાવવો હોગા. બાયન બોનું પોષણ વાટિકા કોઈ પૌધો ઉગાવવાની જગ્યા નથી, બલકી સ્વસ્થ પેઢી આત્મનિર્ભર પરિવાર ને ખુશાલ સમાજની નીવને તૈયાર ભી કરે હે.
1: હવે અંજલિ બોન આપે ઘણી અસલ વાત કીધી, એની સાથે આપણે દેખો કે ઘણા અક્કાની બોની રહી જે બહાર કામ કરી હે, ને ઘણા અક્કાની બોની રહી વી ઘેર કામ કરીને આખો દાડો મતલબ ફ્રી રહે ને ખુદને બદલે ટાઈમ કાઢે હે, તે એના હાથે આપણે કહી શકો કે અગર આપણી બોને પોષણ વાટિકા કરીગા તે વેણા ખાતી વી આય કમાઈ શકેગા, ને ખુદને આત્મનિર્ભર

0: મનીષાબોના પેસ લઈ કીધું, કેમ કે આપણે દેખો હા કે ઘણી બોને ઘરે બેઠી બેઠી વિચાર કરી કે હું શું કરું, હું કમાવી દઉં, આ કરું પેલું કરું. તો ઘર મેસ એવી ચીજ છે જેન મેં આપણે ઘર પરિવાર વાળા મનકનું ધ્યાન રાખતે તકે, આપણે સૂર્યની પરવરિશ કરતે તકે ભી આય તકી આય કમાવી શકો. તો આશા કરો હો કે હંગરી વાતે આપણી બોનોને કમી હોંગા, કેમ કે એવી ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ તકી સૂટા પડવાનું.
1: હવે
0: તો સૂટા તો પડે, પણ સાથે પહેલા હામરી લે કોર ગીત ને મોરે પડો સૂટા.
1: હવે

0: માઇન્ડ બોનો અણસ્કી થાતે કાર્યક્રમ ઘુમર થકી પડા સુટા આપને મારું આ શું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સૂચવા અમને આલી શકો અમારા અણપતા માટે.
1: હવે બોનો લખી લો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે એના ફોન નંબર માંથી. અમારું ફોન નંબર હે 9460051234.
0: એની સાથે ભાઈ બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એને માધ્યમ થકી બી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો. અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org.
1: તો બોને ફેરે મુલાકાત થાયગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માંથી એક નવા વિષયની હાથી. તાર હુદી
2: રામ રામ રામ રામ.

ભાઈને બોનો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. માની દુઆ, પિતાની ઉમ્મીદ, નિસોરની મુસ્કાન હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હેત જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમ કે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM.

કાર્યક્રમ ખેતીવાડી હમરવરા હંગ્ર કિસાન ભાઈ બુનની આપની બુન અંજલીનું રામ રામ. કિસાન ભાઈ બુન આપ સાંભળી રહ્યો હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે. ને આપ સબનું ઘણી માન સ્વાગત કરા હા અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે કિસાન ભાઈ બુનો અમે અમારે ટાઈમ માટે હાજર થઈ ગયા હા કાર્યક્રમ ખેતીવાડીને લઈને એક નવા વિષયને હાથે. તો કિસાન ભાઈ બુનો આજે અમારી આપ તકી વાતચીતનો વિષય હૈ કે આપણે બાગવાની મેં વિવિધીકરણ હરતે કર. તો કિસાન ભાઈ બુનો અણા વિષય માટે અમારી આપ તકી ઘણા કની વાતે થાયંગા પણ કાર્યક્રમ શરૂ કરા એને પહેલા આપણે હામરી લાગીત ને મોરે કરા આપણી વાતે.

आपने गमी होगा। तो किसान भाई बुन आपने अमारो आज ना कार्यक्रम केव लगू एने बारे में आप राय सुझाव अमने आली सको अमरा अना पता मैं અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કોપડા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારે અણા ફોન નંબર માટે અમારો ફોન નંબર હે 9460051234 તો કિસાન ભાઈ બુનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નાવિશને હાથે તારુદી રામ રામ રામ રામ

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણની કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આ જે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

ભાઈ બોનો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. માની દુઆ, પિતાની ઉમેદ, નિસોરની મુસ્કાન હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હિત જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમ કે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. થારી મે પાસો લાવો જૂનું હવાદ, સેહત બનેગા એકદમ શાનદાર. બાજરા, જ્વાર, રાગી ને મક્કા, તાકત ભી ભરપૂર ને પોષણ ભી પક્કું. બારતીનું ખવાનું છોડો, દેશી અનાજ થકી નાતું જોડો. મોટું અનાજ અપનાવંગા, શરીર ને સ્વસ્થ રાખંગા. વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: અંજલિબન ગીત્યાશુ પૂરું અણા ગીત બાત એક વખત ફેરે આપણે બુનોનું સ્વાગત કરે હ આપણે આજને કાર્યક્રમ ઘુમર મે જેમ કે ગીત કે પહેલે વિશે વતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હ કે પોષણવાડી હે આપણે ઘરની જરૂરત હેતે હે આજ બને કેવું ચાંગા કે પોષણવાડી હું હે તે આપણે દેખા હ કે પોષણવાડી વે આપણે ઘરનો નાનો ખાનો બગીચો રહે જ્યાં આપણે પરિવારની જરૂરત અનુસાર આપણ સબ્જી ને મોસમી ફળ એને સાથે ઔષધીય પૌધા ને મસાલા ઉગાડો હ એ આપણે દેખા કે આપણે ઘરને આગે બી કરી શકે હ ઘરના પસાડી બી કરી શકે હ આપણે ખેતરને કિનારે બી કરી શકે હ બોને કેવું ચાંગ કે અણા બલદે આપણે વધારે જગ્યા ને પૂરી ખેતની જરૂરત નથી રહેતી હે આ આપણે નાની સી જગ્યા મે બી કરી શકે હ તે અંજલિ બોને આપણે કેવું ચાંગા કે અણામાં આપણે થોડી સી મહેનત લાગે હે ને થોડી સી મહેનત કરતી આપણે પરિવારને પૌષ્ટિક ભોજન આપણ તૈયાર કરી શકે હ
1: હવે મનીષા બોન આપે સહી કીધું આપણે દેખ હ કે આપણી જે બોને હે એ કેટલા પરિવાર બદલે ભોજન તૈયાર કરે હે પણ ઘણી વખત એ ખુદ પૌષ્ટિક ખાવાના તકી વંચિત રહેશે હે ખૂનની કમી કમજોરી કેલ્શિયમની કમી થકાન જેવી સમસ્યા ગ્રામીણ ને શહેરી બે બોનો મે દેખવામાં આવી રહી હે
0: હવે
1: અગર આપણી બોને ઘર મે પાલક મહેતી સજન ટમાટર ધણિયા મરસ લોકી ભીંડી બેગન આવી હરી સબ્જી આસાની તકી એણાને ઉપલબ્ધ થઈ જાગા તો આપણી જે બોને હે એ એણાને હાથે હાથે પૂરા પરિવારને બી વધારે પૌષ્ટિક ભોજન ખવડાવી શકે જેમ તકી એણાનું સ્વાસ્થ્ય સરળ રહેગા ને દવાઈ માટે જે ખર્ચ થાય હે એ બી કમ થાગા
0: એને સાથે આપણે બોનોને કેવું ચાંગા કે આપણે સોરને સ્વસ્થ રાખવું હે તે વેણ ખતે આપણે સોરને બચપન ખતી જ પૌષ્ટિક ભોજન આલવું હે આજે ઘણા કને સોરહી વી જંક ફૂડ ને આ પેકેટ વાળો ચિપ્સન હિપ્સ આવે હે અણે આગાડી વધી રહી હે તે આપણે બોનોને કેવું ચાંગા કે અગર આપણે ઘર મે પોષણવાડી વેંગા તાજી સબ્જી વેંગા ફળ વેંગા તે વી આપણે સોરને આલંગા તે વણા ખતે આપણે સોરને ઘણા કન લાભ મળેંગા
1: હવે મનીષા બોન આપણે દીક હ કે અગર આપણે પોષણ વાટિકા મે પોધો લગાડા નિર્ણયની દેખભાલ કરો પ્રકૃતિ તકી જોડાવને મહેસૂસ કરો તો અસલ તરીકા તકી આપણા સોરનો વિકાસ થઈ શકે નાઇનમોનો હર મહિને આપણે જે સબ્જી માટે ખર્ચ થા હે એ ભી કમ થાગા કેમકે આપણે દેખો હો કે પરિવારમાં આપણા રોજ જે 100 રૂપિયાની તો સબ્જી આવે છે અગર આપણે ખુદને ઘરમાં આ સબ્જી ઉગાડ દંગા તો આ ખર્ચ ભી કમ થાગા એની સાથે આપણું જે ઉત્પાદન હે અગર આપણને વધારે મળે આનમાં તો આપણે પડોશી મેને આપણે જે સ્થાનીય બજાર હે એ જઈને વેચીને આય ભી પ્રાપ્ત કરી શકો એટલે આપણે કહી શકો કે પોષણ વાટિકા કેવળ સ્વાસ્થ્ય બલ્લેસ નહીં બલ્કિ આર્થિક મજબૂતી બલ્લે ભી ઘણી મહત્વપૂર્ણ હે અને આપણે દીક હો કે આ જે પોષણવાડી આપણે આપણા ઘરમાં લગાડંગા એ આપણે બલ્લે ઘણી અસર રહેગા કેમ કે આપણે આનમાં જૈવિક ખાદ્ય પદાર્થોનો પ્રયોગ કરંગા બજારમાં જે વખત આપણે સબ્જી અને મોસમી ફળને આમની તેમનાની ચીજ લેવા છે તો એનમાં આપણને ખબર નહીં રહે કે આ કઈ ચીજ થકી ઉગ્યો તક હે ઘણી વખત બીજે જે મન કહે રાસાયણિક ચીજોનો પ્રયોગ કરીને બી ચીજ ઉગાડે હે આ જે પોષણ વાટિકા આપણી બોને આપણે ઘરમાં લગાડેંગા આ પૌષ્ટિક ભી હોગા ને આમ તકી એણાનું ને એણાના સોરનું ને અગર વધારે એણાની ચીજ મળી રહી હે તો આય પાય વાળા મનકને ભી લાભ મળી શકેગા તો જેમ કે મનીષા બોન આજે આપણે પોષણવાડીને લઈને આપણી બોને તકી ઘણી અસલ વાતે કરી રહ તો આ વાતે આપણે અગાડી ભી આમસ કરતા રંગા પર મારું મન થઈ રહ્યું હે કે કેમને આપણી બોનોને આપણે એક ઓર ગીત સંભળાવી દઉં
0: હવે અંજલિ બોન તો બોનો હામળા આ ગીત

0: મનીષા બોન, ગીત તો આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપણે પાસે ફરું કાર્યક્રમ ઘૂમર મેં. જેમ કે ગીતે ગી પહેલા આપણે જાણ્યું કે પોષણવાળી હું કહેવાય હે, ને અંત કી આપણે બોનોનું સ્વાસ્થ્ય હરતે અસલ થઈ શકે, સોરોનું ભવિષ્ય હરતે બહેતર બનેગા, ને એની સાથે આ આપણે બચત બલ્લે હરતે પ્રભાવી થઈ શકે. આયસ આપણે તે કહો કે પોષણવાળી જે હે ઘરને આય પાય હરિયાલી ને બતાવે હે, રસોઈ તકી ને કરવા વાળા જેવી જે કચરો રહે એન તકી આપણે ખાદ બનાવી શકો, ને એને સાથે આપણે દેખો હો કે આ જે ખાદ આપણે બનાવંગા એન તકી આપણે પર્યાવરણ અનુકૂળ ખેતીને વધાવો આલી શકો, ને આ તકી આપણી જે ખેતી હે એ ભી સુરક્ષિત રહેગા, મિટ્ટી સ્વસ્થ રહેગા, ને આવા વાળી જે પીઢી હે એને પ્રકૃતિ જે હે એ સંરક્ષિત મળી પાગા.
1: હવે અંજલિ બોન, એની સાથે આપણે કહી શકો કે એન ખતે આપણે બોની હિ વિભી આત્મનિર્ભર બની શકે હે. આજે આપણે દેખ કે દેશના ઘણા કન એવા ગામ હિ જ્યાં આપણે દેખ કે આપણી બોની હિ સ્વયં સહાયતા સમૂહ માધ્યમ કતી પોષણ વાટિકાની તૈયારી કરી રહી હે, વિ પૌધા ઉગાડી રહી હિ, બીજ તૈયાર કરી રહી હિ, ને અતિરિક્ત સબ્જીને વેસીને આપણી આય કમાઈ રહી હે, ને આપણે પરિવારનું પૂરું બી કરી રહી હે. એન ખતે આપણે દેખ કે આત્મવિશ્વાસી બની રહી હે, આત્મનિર્ભર બની રહી હે, ને સમાજ મેં બી આપણી ભૂમિકા ઘણા અચ્છા તરીકા ખતે આલી રહી હિ.
0: હવે મનીષા બોન, આપણે તે કહો કે પોષણ વાળી શરૂ કરવા બદલે આપણી બોનની ઘર મે એક એવી જગ્યા હોદવી હોકા સે તાપ આવતો હોકા, એ અસલ મિટ્ટી હોવી જોઈએ, ને એમાં જૈવિક ખાદનો આપણાને પ્રયોગ કરવો હે, મોસમને અનુસાર બીજ લગાડવા હે, નિયમિત સિંચાઈ કરવી હે, યા આપણે એવું બી કરી શકો કે ઘરનું જે આપણે થાંભળામાં ક્ષેત્ર ધોવો એ પાણી જે હે એની નિકાસી એણે આડી કરી દો, આપણને સિંચાઈ બદલે ભી વધારે પાણી ને જુએગા, ને સિંચાઈ આપોઆપ જ થઈ શકે. એની સાથે રસોઈના જે જૈવિક કચરા હે એનું ખાદ બનાવવું હે, કીટનાશકની ઠેકણે આપણને પ્રાકૃતિક જે ઉપાય હે એને અપનાવવું હોકા, સોર અને પરિવારના બીજા સદસ્યને ભી આના કામમાં આપણે સામેલ કરી શકો. કેવું ચંગા કે પોષણ વાટિકા જે વખત આપણે લગાડો તેને કોઈ મોટો ખર્ચાની માંગ નથી, બલકી આ આપણે વગર ખર્ચે ભી મોટું લાભ આલી શકે. આપણે દેખો મનીષા બોન, અગર આ આપણે ઘરમાં આપણે કરો હો તો આ તકી આપણે ઘરમાં પૌષ્ટિક ભોજન આપણને મળેગા, ખર્ચો કમ થાગા, એની સાથે પર્યાવરણ સંરક્ષણ મેં આપણે યોગદાન આલી શકંગા, ને આપણી બોન જે હિ એને આત્મનિર્ભર બનવાનું અવસર ભી મળી પાગા.
1: હવે અંજલિ બોન, એની સાથે કાર્યક્રમ ને માધ્યમ કથી આપણે બોનને કેવો જાંગા કે એક છોટું શું પૌધું ખાલી આપણે સબ્જી જ નથી આલતું હે, બલકે આપણે સ્વાસ્થ્ય ની આત્મનિર્ભર ની ઉમેદ ભી આલે હે. અગર બોને હર ઘર મેં એક નાની ખાણી પોષણ વાટિકા રહેગા તે આપણે ઘરનો મન કહે એવી કુપોષણના શિકાર ને થાયંગા, કઈ બીમારી ને થાયંગા, સ્વચ્છતાની ઓર બળીંગા, ને આપણે પરિવાર મેં ભોજન હે વો સબ મનકને પૌષ્ટિક મળેગા, ને એને સાથે અંજલિ બોન આપણે કહી શકો કે અગર આપણે ઘર મેં પોષણ વાટિકા રહેગા તો આપણે બોનનું સ્વાસ્થ્ય રહે વો બી બહેતર રહેગા.
0: હવે મનીષા બોન, આપણે ઘર મેં કોઈ નાની સી જગ્યા હોગા તો ભી આપણે બદલે ઘણી જરૂરી હે, જેમથી કે આપણે મિટ્ટી તકી જોડંગા, પૌધો લગાડંગા, પરિવારને ભી તાજું સુરક્ષિત ને પૌષ્ટિક ભોજન ને આડી એક કદમ વધાવવું હોગા. બાયન બોનું પોષણ વાટિકા કોઈ પૌધો ઉગાવવાની જગ્યા નથી, બલકી સ્વસ્થ પેઢી આત્મનિર્ભર પરિવાર ને ખુશાલ સમાજની નીવને તૈયાર ભી કરે હે.
1: હવે અંજલિ બોન, આપે ઘણી અસલ વાત કીધી, એની સાથે આપણે દેખો કે ઘણા અક્કાની બોને રહી જે બહાર કામ કરી હિ, ને ઘણા અક્કાની બોને રહી વી ઘેર કામ કરીને આખો દાડો મતલબ ફ્રી રહે, ખુદને બદલે ટાઈમ કાઢે હે, તે એના હાથે આપણે કહી શકો કે અગર આપણી બોને પોષણ વાટિકા કરીગા તે વેણા ખાતી વી આય કમાઈ શકેગા, ને ખુદને આત્મનિર્ભર બની શકેગા, ને આપણે દેખો કે આપણ મન ખતી કઈ બી કામ કરો તે આપણે માં આત્મવિશ્વાસ આવી જાય હે, વણા કામ ને પ્રત્યે આપણે લગાવીએ વો બી બળવા માંડી જાય હે. તે બને કેવું ચંગા કે એક દાણ આપણે બી પોષણ વાટિકા લગાડીને દેખવી હે, આપણે ને થાય તો કઈ નહીં, એક બાર આપણ કોશિશ તો કરી શકો હ કે કોશિશ કરંગા તે આપણે મળેગા, વેણ ખતે આપણે પરિવાર બી સ્વસ્થ રહેગા, આપણ ખુદ સ્વસ્થ રહેગા, ને આપણે સમાજ હે વો બી આગળ વધેગા, ને આપણે દેખ કે અંજલિ બોન બહારનું ખાવાનું અને બહારની સબ્જી રહી ઘણા કાની મિલાવટી રહી તે આપણે ઘર મેં ઉગાડીને ખાંગા તેવો આપણે સ્વાસ્થ્ય બદલે કતરું બહેતર રહેગા.
0: હવે મનીષા બોન, આપણે સહી કીધું, કેમ કે આપણે દેખો કે ઘણી બોને ઘેરે બેઠી બેઠી વિચાર કરી કે હું શું કરું, હું કમાવી દઉં, આ કરું, પેલું કરું, તો ઘર મેં એવી ચીજ હે જેમ મેં આપણે ઘર પરિવાર વાળા મનકનું ધ્યાન રાખતે તકે આપણે સોરની પરવરિશ કરતે તકે ભી આય તકી આય કમાવી શકો, તો આશા કરો કે હંગરી વાતે આપણી બોનને કમી હોંગા, કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ તકી સૂટ પડવાનું.
1: હવે
0: તો સૂટ તો પડ, પણ સાથે પહેલા હામરી લે કોર્કિત ને મોરે પડા સૂટ.
1: હવે

0: માઇનબોનો અણસ્કી થાતે કાર્યક્રમ ઘુમર થકી પડા છૂટા. આપને મારું આ શું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારે અમે આ પ્રાય સૂચવા અમને આલી શકો અમારા અણપતા માટે.
1: હવે બોનો લખી લો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા એના ફોન નંબર માંથી. અમારું ફોન નંબર હે 9460051234.
0: એની સાથે ભાઈ બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એને માધ્યમ થકી બી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો. અમારી ઈમેલ આઈડી હે રેડિયો